0: ગાડી મેંદુર કોરી એગાર ગાડી ફાણર મિનિટ મી દિવેહી રાજ્ય ગાડું
1: દિરીળુ માણકુરેવેણી મસલયા હલ્લુગે મફ્ફુમગે મચ્ચા દેમફિરિયેગે દિરીળુમગે હયાતુગ મસલ નુજહિદિયુમકી મુસ્તહિલ કમે વિસ્નાલંજેય કમકી દેમફિરિંગે દેમેદુગ જહે મસલતોગે શિકારિયક દરિન્નુ હેદું ફિકુરુ હિંગંજહેની દરિંગે મુસ્તકબલ જિસ્માણી ગોતું અદિ રૂહાણી ગોતું વેસ હશિહેઓ ನಫ್ಸಾಣಿ ದುಳೆಹೆವು ಕಮ ಸಲಾಮತ ರಕ್ಕಾತಿರಿಕಂ ಕಷವರು ಕೊದ್ದಿನುಮ ಗುರುಬಾ ವಾಂಜಿಹಿನಿ ಎ ದರಿನ್ನಕಿ ಅಮಿಲ್ಲ ನಫ್ಸುಗೆ ಇತುಬಾರು ದಮಹಟ್ಟ ಮುಷ್ತಮೋ ಗಬೂಕುರಾಫದ ದರಿಬೈಕಂ ಹೆದುಮ ದರಿನ್ನ ದಸ್ಕೊದ್ದೇಂವಿ ಹುಲ್ಗಹೆವು ಇಸ್ಲಾಮಿ ರಿವೆತಿ ಸಿಫತ ಕೊಮ್ಮೆ ಮಮ್ಮಯಗೆ ಕೊಮ್ಮೆ ಬಪ್ಪಯಗೆ ಲೊಲಾ ಹಿತುಗೆ ಫಿನಿಕಮ ಫೊಣಿಕಮಕಿ ಎ ದರಿನ್ಕಂ ಅಬದು ಮೆಹದಾಂಕುರಮ

0: Kokko, then tihe ngaba duno ve tetu ve bala. Hinga bale tse kaala. Nukhevi mi haamuling hiki tsenu.
1: Ale datta, tetu ahi tenu ve, kaahi te vesnu ve. Miha kaange mbuna ahi vesnu ve. Arinden kiinen haadaani.
0: Kokko, teka mang halleng hoodama.
1: Kiine, kongo taku.
2: Las nukurava, avaha farua hoddava.
3: Nafsani dulayokam. Me program was tibefron nang ehi hoddavidarne. Nafsani dulayokam.
2: Komme honhir dohegere, nue jahairu. Repeat, homa dohegere mindam, eke jahairu. Adi buddha dohegere mindam, degadirihum.
4: ઇંહા 1740 નુએ કિલોહર્ટ્ઝ મીડિયમ વેવ આદિ 89 મેગાહર્ટ્ઝ એફએમ બેન્ડ હમૈકની દિવહી રાજ્ય ગડુ અસ્સલામ અલયકુમ
5: વાલેકુમ સલામ દંત હાલ કેનતા
4: દંત હાલ રંગળ ફાતું કો કો બલી વળે કઈ ગેતા
5: આ દંત કોમ મે દો કો સાલો બલા ಬೇಣು ಮಹಿತಿರಿಕ ಫೋರ್ ಕೊತ್ತೆ ಮುಮ್ಮಿದಾನಿ ದೊಂತ ಕಂಬುಡು ನುವೆ ಫಾತು ಕೊಕ್ಕು ಎಕಣ್ಯ ನುವಾಣೆ ಕೊಕ್ಕು ಎಕಣ್ಯುಳತಿ ಡಾಕ್ಟರ್ ದಕ್ಕಂ ವೆಸ್ ತತಿವಾಣೆತ ಎಹಮ್ಮೆ ಮೇಕಂ ವೆ ಸಾರ್ ಮೆ ವಾರ ಫರ್ವಾತಿರಿಕ ಮಾಯ್ಕಿ ಎಬ ಕೋರಾ